0: સિક્રેટ વાત કર્યું, જો અવેરનેસ કેમ્પ પે ગયા, જો મદદ દેવું છે.
1: અવેરનેસ કેમ્પ પે આયે જો કો તે વર્લ્ડ નો ટોબેકો ડે અશબેસો મનાઈ થી વનસ તો અનુ રો દેશ બેસો પૂરા દુનિયા થી જે એક નલા મનાઈ થના તો સસ સસ નલા નલા અસનો લદાખ યુટે જેગા અસને સ્કૂલો જેગા અસને મતલબ હર દિશી જે આવ દેશ મનાઈ થો ના જી તાકી જકોરે અવેરનેસ દોડ બેસો કે ભાઈ તમ્બાકુ પીઉં તો સિગરેટ પીઉં તો નસવાર થયું તો ખૈની થયું તો કચાક નુકસાન બને ઇન્સાની કોતે કે જિંદગી જે કચાક નુકસાન બને લોસ્ટ ઓની હેક જિંદગી જે કચાક નુકસાન સસ વજે જે અસને બાલમલો જે અસર બો નહીં ગોડો બચે જે અસર બો નહીં સસો બારે જે બિલકુલ હર જગા હર ટીવી રેડિયો સ્કૂલ જે પ્રોગ્રામ છોરના યા બડે બડે કમ્પેર જો ને ક્વિઝ પ્રોગ્રામ બને બડે બડે ડિબેટ બને તો આપ બડે બેસો કો છોના જી નલા નલા થે લોગો જે ખાસ કર બે અસને જો ને કે બસ સ્ટેન્ડ જે ટેક્સી સ્ટેન્ડ જે સ્કૂલ જે યા બાકી કે બાજારો જે બડે બડે હોલ્ડિંગ વી બડે બડે જે એડવર્ટાઇઝમેન્ટો નોટિસ બોટી વી સનો જે પાશિરો ના જે કે સિગરેટ પીઉ તો જોગ બેનો માઉથ કેન્સર કાનો બેને સે સો ફૂટુ બેનો કો તો સિગરેટ જે જનો જે કે વિડિયો જે અને કેન્સર માઉથ કેન્સર ઓ સો ફૂટુ વી હે ના તો આ હિસાબે હર દિશી જે અવેરનેસ દોનો આજી ઓર કાનો કો સ્કૂલ ઓ હાતે જે 100 મીટર કે અંદર કેસરગા હટી પરે સિગરેટ છુરનો બિલકુલ મામાનત હની જુર્મ હની વો કાનૂની તોર પર જુર્મ હની તો સે ચીઝે ને બોનો આજી સે સિકાર્યો અસને રેસો અની એડમિનિસ્ટ્રેશન તો ટક્યો ના જે કે મતલબ અસને સ્કૂલ ઓ એરિત ગિરિત કન્યા હે એક દુકાન ઓ જે સિગરેટ માકરે ના ખેની માકરે ના નાસ માકરે ના યા બાકી ગા મતલબ જો ને કે પબ્લિક પ્લેસ હોય સ્મોકિંગ થોન ને જો ના જે ગાડીઓ જે આજો જો ને થોન જો ના જે સ્કૂલ હો જે યા બાકી ગા માં ચૂંડ બાલમુલો અગર કેસી સિગરેટ પે પશો પતો ઉસ સે રાટ્યો ના જે કે સે રે ને થાતે ઉસકો એડવાઇસ થો ના જે તો આ બુડી વિલેજ યા સબસે ઇમ્પોર્ટન્ટ રોલ આસે રેસો એનો સ્કૂલ હો એનો ક્યુંકિ સ્કૂલ જે ચૂંડ બાલમુલો રે જોગ રાજી રે તો જોગ પશરે તો સસો માને ના તો સ્કૂલે અગર અન્ય પ્રોગ્રામ બારે જે માસ્ટરો જે યા બાકી ડિપાર્ટમેન્ટો જે એક બોય અગર પ્રોગ્રામ યાજરીએ પાતો રહે તો સસે ફાયદા હની કે તો ચૂંટ બાલ મુલે સો એકદમ ગણે નક્કી અને કેન્સર અને વિલ હી ઓ જે અને વિલ બીમારી અને વિલ બાર્ડર અને પ્રોબ્લેમ બેની આજે જે જીબી જે દોનો રે અને પ્રોબ્લેમ બેની થશે સર પત્તા બેની હું તો જે સદાલ થદાલ થી ગે ગોર જે રાજી અકને રે થે સસ જે જો હે બાલ મુલે લાય અવેર બેના ફરે અને મા મલા રહેની અસને સજા રહેની સનોર અગર રાજી કે ગોર અગર બાલ મુલે સો યા બચ્ચે સો સિગરેટ પે ના પાતો સનોર સમજાઈ થો ના જી કે સો સિગરેટ ને પ્યા આરો ખાસ કર ગોર આરો ને પ્યો ના જી ગોર આરો પીઉ તો ચૂંટ બાલ મુલો રે કે પૈસ્યુ સ્મોકિંગ તો એક ટર્મ હે કેની જોયા પૈસ્યુ સ્મોક એક તો સિગરેટ પ્યા કરે રેસી રેસની નુકસાન હા ની ખાની તો જો તો સિગરેટ સો ધૂમ ફાતું ગોર આરો ગોર આરો ધૂમ ફાચ્યું તો સસે મુતે બે હા ગોર ગોર બચ્યો રે મુતો નોતેસ નલા આદ નલા શ્રી હિશ ગણ્યું તો સસે ધૂમ આરો ભજું તો સસે જે સનોર દાલ બદલબો રિસ્ક બઢાઈ બની કેન્સર ઓ રિસ્ક બઢાઈ બની યા હી ઓ બાર ઓ રોગ બોન બઢાઈ બની તો આ બુડી ચીજે બુડી મિલાઈ થે બૈસો નાગા થે રે થે સોસાયટી જે હર ચીજે બારે જે રે થે યા જો નોજન
0: ઓ જો ડોક સબ આમોશ કે બોદ થોમિસ્ટો રજીગા કી બૈસો ગોર અક્સર પશનોસ બડે સો સિગરેટ પીના ચૂણો મુઠો તો હી જર રોચણો માં બલારે ધૂમ સાધી જીની બલકે રુસો એક સાથે શીર્ષક ગણ્યા કે બાબો સિગરેટ પીઉં હું યા બાળો કાકો સિગરેટ પીઉં હું તો શાયદ અની સિગરેટ પીઓનો ગા બાળો રુતબાગ બિલ બાળો મનુર કી પહેચાન એક બે શાયદ અની સિગરેટ પીઓનો યા નાસ વગેરે યોનો તો રાધો ગુરુ એક શીર્ષક ગણેનો તો આસને કોઈ જા ખાં જનુર આવાજે કે બાચુણ બાલમુલાયો કચ્છ બિલકુલ ગુરુ સ્મોકિંગ ને થેન સે સાથ સાથ એક ખોજને અની ગથો મજૂ કોઈ આશ્વર્યો ભાઈ શું રાખે બુજનો કે સોશિયલ મીડિયા પૂરી દુનિયા તે જાય એક બહુ બડો રોલ એખાનો તો ની સિગરેટ તો યા અની કોઈ ટબકો હનુ જે સે ફાતી રોનો કર્યો એક સોશિયલ મીડિયા જો રોલ એક બનાવ છે
1: સોશિયલ મીડિયા રોલ સબસે ઇમ્પોર્ટન્ટ હનુ ખાસ કર મીડિયા સોશિયલ મીડિયા યા જેસે કે મેને કોતમી રજાસ કે સ્ટુડન્ટ ટુ સ્કૂલ રોલ હનુ તો આ પર ભાઈ સ્કૂલ જે અગર પ્રોગ્રામ ઇ થે બડે બડે પ્રોગ્રામ થે કોતા આને સેમિનાર યા જે યા કોતા અસંજ ભાઈ સે પ્રોગ્રામ ઇક દિયો હાસ યા બડે બડે દિશો જે અસને કારગિલ લેગા બહોત સારે સ્કૂલ જે બહોત સારે માલા સ્કૂલ રનો જે અગર પ્રોગ્રામ ઇ આજુ હા પતો રે સે સો સો મીડિયા કે થ્રુ સોશિયલ મીડિયા કે થ્રુ અગર પ્લેટફોર્મ કે દરો અડે પતો રે દાઈ જક્સો ટક્યો ન હને દાઈ જક્સો પાશો ન હને બો તો રસે અવેરનેસ ખુદ બખુદ ફેલાઈ બલી તો આજકાલ હર એકલી સ્માર્ટફોન ગી હને વોટ્સએપ યા જારના મોબાઈલ યા જારના ગ્રુપો જે હને તો સસો રાકે હિસાબે સાદ અવેરનેસ ફેલાઈ બો નહી તો સસે જો હે અવેરનેસ ફેલાઈ બલી હિસાબે જકોર પત્તા બો નહી ભાઈ કે સ્મોકિંગ થે અને સિગરેટ નાસ ખાની સે નસવાર અનુમા લાવ મુજિર હનો સિયતિરે તો અનને છોના જી થે કેમ્પેનિંગ છોનો માં જરૂરી હની